નવદુર્ગાની નવરાત્રની આરાધનાનો આજે સાતમો દિવસ. આજના દુર્ગા કાલરાત્રી નામે વિખ્યાત.

કાળનો પણ નાશ કરનારા, વેદો દ્વારા સ્તુતિ કરાતા લક્ષ્મી વિષ્ણુ શક્તિ, સ્કંદ માતા પાર્વતી શિવશક્તિ, સરસ્વતીજી

અર્થાત ઋગ્વેદમાં રાત્રિ સુક્ત રૂપે પ્રિય ગણાયેલા, હજારો પ્રકારે કહેવાયેલા શરણદાતા રાત્રિ દેવી, દુઃખોથી મુક્ત કરનાર એ રાત્રિ દેવીની અમે વંદના કરીએ છીએ. સાતમા દિવસે પહેલા તો ભગવતી દેવીની વંદના કરી, કોઈ અપરાધો થઈ ગયા હોય એની ક્ષમા માગી લઈએ. શંકરાચાર્યજીનું આ સ્તોત્ર તો બહુ જાણીતું છે.

काल रात्रि देवी भागवत ना पांचमा स्कंद मा तेवीसमा अध्याय मा बताव्या प्रमाणे पार्वती देवी ना देह शरीर ना कोषमाथी निकळेला होवाती ए अंबिका देवी ने कौशिकी एवं नाम अप्पा माग्यु छे। कौशिकी के अंबिका पार्वती जी ना शरीर माथी निकळी जता पछी पार्वती ए भयंकर श्याम कृष्ण काळा वर्णवाळा थया एथी ते कालिका कहवाया। એમના આ મહાભયાનક સ્વરૂપના દર્શનથી દૈત્યોને અપાર ભય થયો, પણ દેવોને માટે એ અપાર હર્ષદાયી બન્યા। એ જ દેવી એ કાલરાત્રિ બન્યા છે એમ દેવી ભાગવત કહે છે। ત્યાં કહ્યું છે તેમ

અર્થાત જળમાં એ ઠંડક રૂપે શક્તિ છે, વન્નીમાં ગરમી, સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમાં શીતળતા એ પરાંબા ભગવતી પોતે જ છે. એ ભગવતીને